0: વાંખઈ હાઈસ્કૂલની એપિસોડ નંબર ચહુમ કુનિથોઈ મના ફંલગદબ મહૈરોઈ મથંગ સિદના અહાનબદ સિનામ મનોજ રિગ્યુલર ઇંગ્લિશ હાઈસ્કૂલ અનિસુબ યાઇફબી એલાંગબમ રતન કુમાર મેમોરિયલ સ્કૂલ ક્વાકૈથલ હૈનો ખોંગનેમ્બી અહુમસુબ જી હેન્થોઈ દેવી પોરોમ્પા છાબ લૈકાઈ હાઈસ્કૂલની એપિસોડ નંબર ચહુમ કુલહુમદોઈ મના ફંલગદબ મહૈરોઈ મથંગ સિદના અહાનબદ સોરોખાઇબમ અંગંબ કેથલિક સ્કૂલ કાંચીપુર અનિસુબ દીપારાની સનસમ લાઇકોન અપ પ્રાઇમારી સ્કૂલ અહુમસુબ તનુજા ખુમંથેમ સેન્ટ જોર્જ હાઈસ્કૂલની એપિસોડ નંબર ચહુમ કુનમરી મના ફંલગદબ મહૈરોઈ મથંગ સિદના અહાનબદ ડેવિડ સનફ્લાવર એકેડેમી અનિસુબ થૌદામ સિમરાન દેવી સેક્રેટ હાર્ટ હાયર સેકેન્ડરી સ્કૂલ પોરોમ્પાટ અહુમસુબ સોરોખાઇબમ અંગંબ કેથલિક સ્કૂલ કાંચીપુરની એપિસોડ નંબર ચહુમ કુનમી મના ફંલગદબ મહૈરોઈ મથંગ સિદના અહાનબ એમ ડી અવેસ ખાન બ્રાઇટ બ્રેન ઇન્સ્ટિટ્યૂટ તુરેન અહનબી સલામ લિલોંગ અનિસુબ રાજકુમાર દયાનંદ સિંગ સેન્ટ જોન્સ ઇંગ્લિશ હાઈસ્કૂલ નંબોલ ખોરી લૈકાઈ અહુમસુબ વાઇ કે કી ચેંગલઈ વાઇરોકપમ ત્રિવેણી પબ્લિક સ્કૂલની અદોમગી સેલગી મના અદોમગી બેંક એકાઉન્ટ થારકલગની ngasigidi matang asida kainaya thangnijeri pinabirasi
1: taviri radio class ચામરી હુંફુનીથુઈ સુબ તાંકકતા ક્લાસ એટ કે હિન્દી લેશન 16 સબ સે બરા ધન થરોમસી ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન એસ સમગ્ર શિક્ષા મણિપુરગી તિંગમાંગ લોઈનના પુથોક્ચબ થરમની
2: હેલો ખુંગંગ
3: થા ખુદિંગ એરોઈબ થાંગજા ખુંગંગી થોરમદ સંદોકચબ હેલો ખુંગંગ લાઇફ ફોન ઇન પ્રોગ્રામ લાકલીબ અગસ્ત કી તાંગ કુનમાપલ નુમિદાંગી પુંગ તરુક મિની નેફુદ સંદોકચગની
2: થમજરી બેરમદ નોંજુ થાદે યેન સિંગી સેક્શન થોરા
3: એક્સપર્ટ ઇન ઇલેક્શન બિગદબ ડોક્ટર આસિમ સુરેશ કુમાર રિટાયર્ડ ચીફ ટેકનિકલ ઓફિસર કેવીકે તમેંગલોંગ
2: મિયાન સ્ટુડિયો કી ટેલિફોન નંબર 9393627078 ડાયલ તો બિદુના શરુકિયાબીયુ હેલો ખુંગંગ
1: ખંહંજબ ઓગસ્ટ કે તાંગ કુંતરુક યુમસગેશન નુમિત નુંચેલ કે પુંગ તરા નિતોઈ મિનિટ તરા ગુડ આફ્ટરનૂન લેડીઝ કી અઈખોઈ કી હક સેલ થોરમદ થમજરી સ્ક્રીન કા હેન સિજિનબના ઓઈહલક્પ અમાંગબ એક્સપર્ટ ઓઈન લિંગસિન બિગદબ ડોક્ટર પંપા ખુમુકચમ એસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ક્લિનિકલ સાયકોલોજી રિમ્સ લમદમ સિગે નુપી ઉઇબિસિંગ અઈખોઈ કી સ્ટુડિયો કી ટેલિફોન નંબર 8798803293 દ કોલ તોબિરક્તુના ખંગનિંગ બકયા ખંગહોંગનબગી ખુદુંગ ચાબ લોબિયુ ટેલિફોન નંબરમ કનનિંગ સિંગજરી 8798803293